તવેતે જ સોંટલ કહે છે ને, હે હિનકર દેહ ભટ્ટ સોંટલ છે, માને ને બેસી મોટ છે આને બેસી પાતળ છે. એકટા શબ્દ અવેતે જ તેજબ, માને ત્યાગબ. હે દેખું ને, અહાં કે જે આદિત ભઈ ગયેલા ને, જે ભટ્ટ અહાં અબેરસ ઉઠે છે, એ સ્વભાવકે નિશ્ચિત રૂપસે અહાંકે ત્યાગવાક ચાહી. જાબે તક અહાં એ સ્વભાવકે અહાં છોડબ ને, તા ધરિ અહાં કોનો કાજ સમય પર નહીં કો સકબ. તો દેખું કાર્યક્રમ જે છે સે અહાં સબ સુનિત રહું, અપન સુઝાવ આ પ્રતિક્રિયા અવશ્ય પઠવેત રહું. તો આપ ચલે ચલે ક્યાંકને આય દેખું, જે સૌન માસક જે સોમવારી અછ, એમે બાબાકે ભક્તિ પૂજા પાઠ અપના સબ કરે છે. આ એતેક સમર્પિત ભાવસે બાબાકે પૂજા કરે છે, જે એતબે આપણસકે પ્રાર્થના રહેત અછ, જે અપના સબ સ્વસ્થ રહી. આ સ્વસ્થ રહેત જખન કોનો કાજ કરે છે, તો ઓ કાજમે સફળતા ભેટતે અછ. આ દેખ્યું એતેક રાસ ગીત સબ લિખલ ગયેલ, મહેશવાની, નચારી, બટગમની, જતે તરહકે અપના સબકે માસ ગીત બનલ, જ અવસર કે અનુસારે અપના સબ જો ગીત નહીં ગાવી તો ઓઈ ગીતક કોનો મહત્વ નહીં રહી જાત. જેના કે આય સોમ દિને જ, તો બાબાકે આરાધના કે દિને જ, તો એ સોમવારીમે અપના સબ બાબાકે પૂજા કરે છે, હુંકર ભક્તિ આરાધના કરે છે, તો માત્ર એકેટા માધ્યમે ગીત સુનનાય, આ અપના સબ ઓઈ પર ભજનમે લેપિત ભોગેનાય. તો શ્રોતાગણ સુને છી અપનો સબ ઈ નજારી.